0: પાછે પાવે
1: અને કવો ભિખ્યા કે કરે
0: તરતાવે ખપ ખપ મરે
1: બિના સંતોક નહીં કૌ રાજે
0: સ્વપન મનોરથ વ્યર્થે સબ કાજે
1: નામ રંગ સરબ સુખ હોય।